0: તો મમતા ભાઈસા,
1: હા સર,
0: દેખો સા આપણે કિસાન ભાઈ બહેનને બહુત હી પ્યારો સો રાજસ્થાની ગીત હુણાયા સા, લારે લારે સંદેશ ભી હુણાયા સા, ઓર દેખો સા કી અબે કાર્યક્રમને આગે બઢાવતા તકા કિસાન ભાઈ બહેનને જાણકારી કરાવા કી ભીંડી સબ્જીઓ આપણા કિસાન ભાઈ બહેનને કણી તરીકા ઉત્પાદન હવ મિલી શકે સા.
1: બિલકુલ સા, દેખો ભીંડી રો અગર આપણા સફળ ઉત્પાદન રી વાત કરા સરજુભાઈ સા, યો ખરીફ ઓર જાહેર દોઈ મોસમ મેં સફળતાપૂર્વક આપણા કિસાન ભાઈ ઉગાઈ શકે. યો કિસાનારે વાતે કમ સમય મેં અચ્છો મુનાફા દેવા વાલી ફસલ હે. ઓર ભીંડી એક ઉષ્ણ કટિબંધી ફસલ હે, જેને આપણા 25 ડિગ્રી સેલ્સિયસ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન મેં સબ ઉપયુક્ત માન્યો જાવે સા.
0: બિલકુલ સા, અને વાસી દેખો જીવાંશ યુક્ત દોમટ યા બલુઈ દોમટ મિટ્ટી સબ બઢિયા રહેવે હે. મિટ્ટી જો હે વનો પીએચ માન જટે આપણા દેખા કી 6.93 આવે, ઓર વણ્યું જ્યાદા દેખલા તો 6.83 આવે. અને પહેલી જુતાઈ જો હે વને મિટ્ટી પલટવાવાલા હું હલ કરની જ આવે કે પહેલી જુતાઈ આપણે હલ રી કરની હે પછી મિટ્ટી રી પલટવાર કરની હે. વટારે બાદ મેં 2-3 બાર કલ્ટિવેટર ચલાઈને મિટ્ટીને ભૂરભૂરી વણી લેણી હે. વટારે બાદ મેં પાટા લગાવીને વને પૂરી તરીકો એકદમ સમતલ કરી દેણી હે સા.
1: બિલકુલ સા, ભીંડીની ફસલની ઉન્નત કિસ્મારી વાત કરા તો અધિક પેદાવાર દેવાવાલી શંકર કિસ્મા જે હે વણારો કિસાન ભાઈને ચયન કરનો ચાવે. પ્રમુખ કિસ્મા આપા દેખા તો અર્કા અનામિકા, પ્રભાવી ક્રાંતિ, વર્ષા, ઉપહાર, VNR 99 આદિ હે. જો પીલા મોજેક વાયરસ પ્રતિરોધી કિસ્મા હે, એનારો ચુનાવ કરવા કિસાન ભાઈ જ્યાં ફસલ હે સબ સુરક્ષિત રહેવેગા સા.
0: દેખો સા, બુવૈરો સમય ઓર બીજરી દરરી આપા જટે વાત કરા તો ગરમી રે મહિને જાયદ ફરવરી રે માર્ચ રે મધ્ય મેં બીજ દર 15-18 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે હિસાબુ લેણા હે. ઓર જટે આપા ખરીફ રી વાત કરા તો જૂન જુલાઈ રે વચ મેં ઓર બીજ દર જો હે 10-12 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે હિસાબુ લઈ લેણા હે સા.
1: ઓર બુવાઈ પહેલી બીજાને કાર્બોનિડિઝ 2.5 ગ્રામ પ્રતિ કિલો બીજને ઉપચારિત અવશ્ય કરનો ચાવે તાકી કહેવે કે મિટ્ટી વેવાલા જે રોગ હે વણ્યું કિસાન ભાઈ વચી શકે સા.
0: ઓર દેખો સા, જેટે ખેતને તૈયાર કરતા સમયે 15-20 ટન ગોબરરી ખડી ખાદ ડાલની હે. ઓર વણમી નાઇટ્રોજન ખાદ રે વાસ્તે નાઇટ્રોજન લેણો 80-100 કિલોગ્રામ ફોસ્ફોરસ, 50-60 કિલોગ્રામ પોટાશ, 40-50 કિલોગ્રામ નાઇટ્રોજન રી આધી માત્રા ફોસ્ફોરસ ઓર પોટાશ રી પૂરી માત્રા ભુવૈરે સમય પે જરૂર દેણી હે. શેષ નાઇટ્રોજનને 2 બાર 30 ઓર 45 દંડરે

ભાઈચારે વાસ્તે, જાગરૂકતા ફેલાણો ઓર સમાજ રે મહિને મને બહેતર જીવન રે વાસ્તે સમર્પિત કરનો હે ઓર દેખો સા કે યો જો હે કે અણી રે મહિને આપા કહેવા કે અણી રે મહિને જો અનો ઉદ્દેશ્ય હે આપદા ઓર યુદ્ધ સ્વાસ્થ્ય આપાદ સ્થિતિયા વેવે તો અણી રે મહિને લોગારી મદદ કરનો હે સા ઓર દેખો લારે લારે વિક્ટરી એન્ડ યુરોપ ડેરી વાત કરા તો 8 મે 1945 ને મિત્ર રાષ્ટ્ર જો હે મણા નાજી જર્મની રે બિના શરત આત્મસમર્પણને સ્વીકાર કીધો હો જો યુરોપ મેં દ્વિતીય વિશ્વયુદ્ધ રે અંતરો પ્રતીક હે સા ઓર આજ 8 મહિને રવિન્દ્રનાથ ટેગોરરી જયંતી બી મનાઈ જાવે હે સા તો દેખો સા મમતા ભાઈ સા બહુ બઢિયા જાનકારી જો હે આપા આપણા કિસાન ભાઈ બહેનને કરાઈ ઓર અભે જાતા જાતા એક રાજસ્થાની ગીત ઓર હુણી દાસા